kangjian ge lu chu dong xin ge cheng cheng re re gyur gu yang su ker yue sui mi ge da yang nian men bo re re ma zu ren yan zu wei na wei du zi tang sim su wei ye su pan nang shi zhun yu de ni lu chu ge zhe le tong wei tang nang tang ji zu le jiang zhe sim ki yu gu yang shi de ni lin ge suo ya san ba xi bie long yan nang ge zhe dong zu wu lu xi ti gu zhi xu yin 대한지루직동급계 자르메 파시시 센주 말아야 구동 잡부동에 두급팀 바탕 급들의 자르메 무분의 야파미 첨부 포디 7딘 최고 바충어 탐 군수 7딘 체세 중름 조니 리자기 파르트 개베 삼바 첨부 시유 요구슬레 위에 무분기나 자르메 무분 7딘 기 렘부체디 군수르 동디 타마티 동지 네버도 삼바티 도르급에 탑주기 고고 중어리 왠자 삼바 수준 신경 인원의 셰베이나 삼바티니 공개 체감기 닝자다 리도블린주베 규제기 채무시인베 rāngi dhūnbē zidhūk tēnbē sāmbatī rāngi lāgi tōrkūba nī simdhūk chēshū shīgirī. Wēngiān yegib tāng mīrīgi chēdū kōngi tār rāngi cēsō tāng yūzēgi zāmchū lēndū lē tāng dē sāmbat tōrwē mbārzē pārtu chūbarī. Lōngiān dī yīna mūtūgi kēyāwē nāpa tōmba māsē, mīshīgi wēdōng tāng rāngsō lēdōngi nīngdōb tāganīn shīn